0: સીમાબોન ગીત તો અહીં પૂરું ને અણસ ગીત હાથે આપણે પડ સૂટ પણ આશા કર કે આજે જે ભી વાતે કરી આપણે કાર્યક્રમ ખેતીવાડી મેં એ આપણી કિસાન ભાઈ બોન ને ગમ્યું હોંગા
1: હોવે જાગૃતિ
0: તો કિસાન ભાઈ બોન આપને અમારું આજનું આ કાર્યક્રમ કેવું લાગ્યું એના બારામાં આપ રાય સુઝાવ આલી શકો અમારે અણા પતા માટે
1: કિસાન ભાઈ બોન અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારું પિનકોડ નંબર હે 327001 ને વધારે જાણકારી બદલે તમે અમને ફોન ભી કરી શકો અમારે ફોન નંબર માટે અમારું ફોન નંબર હે 9460051234
0: તો કિસાન ભાઈ બોન ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં એક ના વિષય ને હાથે તારું થી પડા સૂટા એ આવજો રામ રામ
1: રામ રામ

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જૈવરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
3: આપ સભી સુન રહે હૈ આપકા અપના સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM.

0: આપે ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે જેવી હવામાં આપણે હાલ હ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવન દાન આલંગા
1: હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત

0: कार्यक्रम समस्या समाधान हमरवावरा मर हिता भाई बोनो ने आपनी बोन मनीषा
1: ने आपनी बोन अंजलि नु
0: राम राम। होवे भयन बोनो आप सब हमले रिया हो अपड़ो सामुदायिक रेडियो वागड़ रेडियो 90.8 FM ने आप सभी नु स्वागत कर रहा हमारे आज ने कार्यक्रम समस्या समाधान में।
1: होवे भयन बोनो लेने हाजिर थी गये हो कार्यक्रम समस्या समाधान ने लेने एक नया विषय ने हाथे। मनीषा बोन आज अपने कार्यक्रम में भयन बोनो तक की बातचीत नु विषय है કે આપણે આકુદડી આપણા હું અધિકાર હે આ અધિકાર હે પેલો અધિકાર હે આપણે ખુદના અધિકારની વાત કરો હો પણ આપણા હું કર્તવ્ય હે આપણે દેશ ગાંવ સમાજ પલ્લે ઈ આપણે નથી સાણત તાસે કાર્યક્રમ મે આપણે ઈ સાણંગા કે આપણે ભી હું અધિકાર હે હરતે આપણને આપણા અધિકારને સમજવું હોગા ને હું ચુનૌતી આવી રહી હે ને સમાધાન હું થઈ શકે।
0: હવે અંજલિ બોન તો આના વિશે માતે આપણે ભાઈ બોનો કતી ઘણા હક્કાની વાતે રહેંગા
1: હવે
0: અબર હામળા આગીર ને મોરે કરા આપણી વાતી
1: હવે તો ભાઈ બોનો આપ હમરતે રેજુ આપણો રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માતે।

0: આસ કામ કરીએ હે ને આપણે દેખો હા કે એનકો તો આપણે વિકાસ હે વો ભી પ્રભાવિત થઈ રહ્યું હે જ્યારે નાગરિક એકબીજાનો સહયોગ ન કરેગા તે જે યોજના હે વિના લાભ ભી નથી મળેગા આપણે સૌરમાંથી હે વી ભી ગલત પ્રભાવ પડી રહી હે આપણે સૌરને ખાલી આસ નહીં કાઢવું હોય કે આપણે મોટો બનીને આપણે અધિકારીની વાત કરવી હે પણ આ ભી કાઢવું હોય કે સૌર આપણે અધિકારીની વાત કરો કઈ નહીં પણ એની સાથે આપણે કર્તવ્ય હું હે ને આપણી જિમ્મેદારી હું હે વી ભી આપણે હાથે લઈને ડૂએ હે ને વો ભી આપણે પૂરું કરવું હે
1: હવે મનીષા બોલ એની સાથે આપણે દેખો હો કે મનક જે હે એ વિસરતકી અપેક્ષા રાખે હે ને ખુદ અગાડી થઈને કઈ નથી કરતું એને કારણે આપણે દેખો હો કે સમાજમાં વિશ્વાસ ને અનુશાસન કમજોર થઈ રહ્યું હે માઇન બોનો આ સવે વાત આવે કે આપણે જે આમ નાગરિક હો એના કર્તવ્યની જાણકારી આપણને હડતે હોવી સુએ ને આપણા હું કર્તવ્ય હે આપણા કર્તવ્ય હે ભાઈન બોનો કે આપણે સાર્વજનિક સંપત્તિની રક્ષા કર સ્વચ્છતા બનાવીને રાખ પાણી ને બિજલીની બચત કર કાનૂનના નિયમોનું પાલન કર મતદાન કર પર્યાવરણની રક્ષા કર ગ્રામ સભા અને સામુદાયિક જે કાર્ય હે એનમાં ભાગ લ ગર્લ જે મન કહે આપણી જે બોને હે સોર હે એનાનું સન્માન કર ને સમાજમાં ભાઈચારા અને સદભાવની ભાવનાને વધાવીને રાખ આ સબ આપણા કર્તવ્ય હે જે હર મનકની અપનાવા સુએ હે હવે આ વાત આવે સમાધાનની તો આપણે જે સ્કૂલ હે પરિવાર હે એ સમાજ હે પણ સબને સમાન મહત્વ આલવું હોગા જે વખત આપણે અધિકાર ને કર્તવ્ય બેને એક હાથે લઈને હેંડંગા તો જ બદલાવ શરૂ થાગા સૌરને કેવલ આપણને અધિકાર જ નથી હિકાડવો બલ્કે જિમ્મેદારી ભી હિકાડવી હોકા એ આની શરૂઆત આપણે દેખ હો મનીષાબુન પરિવાર તકીસ થાય હે
0: હવે
1: ગ્રામ સભામાં ભાગીદારી આલવી હે એટલે હર નાગરિકને ગામના વિકાસ તકી જોડવો હોકા તો જ આપણા જે નિર્ણય હે એ અસલ થાયગા
0: હવે અંજલીબુન એને સાથે કેવું ચાંગા આપણે ભાઈબુનને કે વણનમાં સામુદાયિક સેવાની ભાવના હે વે ભી વિકસિત કરવી હે શ્રમદાન પોદારોપણ સફાઈ અભિયાન જળ સંરક્ષણ જેવા કાર્ય હે વણામાં આપણે સબને સહયોગ કરવું હે અંજલીબન કેવું ચાંગા કે જ્યારે આપણે ખુદ આપણે અણા નિયમોનું પાલન કરંગા આપણે અધિકાર હું હે આપણે હું કર્તવ્ય બને હે એની હમસંગા તે વેણે ખતે આપણે બીજા મન કહે વણાને ભી પ્રેરિત કરી શકંગા
1: હોપે
0: એને સાથે ભાઈ બોનો કેવું ચાંગા કે અધિકાર માંગ પણ આપણી જિમ્મેદારી હાથે આપણે માંગવું હે ને આપણે કર્તવ્યને ભી આપણે નિભાડવું હે આપણે આ સમજ વિકસિત કરવી હે કે આપણે અધિકાર ને કર્તવ્ય હે વેને બી ને હાથે લઈને એન્ડ અંજલી પણ કેવું ચાંગા કે આપણે જે કર્તવ્ય ને અધિકાર રહી ભી એક બીજાને પૂરક રહી અગર આપણે અધિકારસ માટે જોર દેંગા તે આપણે આ ભી નિશાલે ગા તો આપણ સમાજ એવો માય રીઝેગા આપણ અગાડી ને વધી શકંગા આપણે અધિકાર તે આપણે સબ આપણે ધ્યાન મે રાખવા હે એને સાથે આપણે કર્તવ્ય હું બને હે આપણે હું જિમ્મેદારી બને હે આ સબ લઈને આપણે અગાડી એન્ડવું હે એણ કતે આપણે દેખો હા કે આપણે પરિવાર આપણે સમાજ હે વો હે પ્રગતિ આડી વધેગા
1: હવે મનીષા બોન આપણે ભાઈ બોનોને આસ કેવું ચાંગા કે અધિકાર આપણાને સુવિધા લે હે પણ કર્તવ્ય આપણને એક અસલ નાગરિક બનાવે હે જાહર મનક આપણા કર્તવ્યને નિભાવે હે વા અધિકાર આપણે આપસ સુરક્ષિત થઈશા એક જિમ્મેદાર નાગરિક ઈસ હે જે એક મજબૂત સમાજની વિકસિત રાષ્ટ્રની સપ્તકી મોટી તાકાત બને હે અધિકાર ને કર્તવ્ય એક સિક્કાના આપણે કહી શકો કે બે પહેલું હે અગર આપણે કેવલ અધિકારની માંગ કરંગા ને કર્તવ્યની અનદેખી કરંગા તો સમાજમાં અસંતુલન પેદા થઈ શકા પણ અગર આપણે પરિવાર ગામ ને દેશની પ્રતિ આપણી જિમ્મેદારીને સમજીને એને નિભાવંગા તો વિકાસની રાહ આસાન થઈ શકે આજે આપણે એની વાતનો સંકલ્પ લેવો હોગા ભાઈ બોનો કે આપણે અધિકારને પ્રતિ જાગરૂક ન પણ આપણા કર્તવ્યને ભી હાથે પૂરી ઈમાનદારી તકી જિમ્મેદારી તકીની સંવેદનશીલતાને હાથે નિભાવ કેમ કે એક જાગરૂક નાગરિક સમૃદ્ધ ગામ સશક્ત સમાજની વિકસિત ભારતની નીવ કહેવાય હે
0: હવે અંજલી બોન આપે ઘણી અસલ વાત કીધી જેમ કે કાર્યક્રમ ને માધ્યમ કથી આપણે ભાઈ બોન કથી આપણે વાતે કરી રહી હતો કે આપણે અધિકાર હું હે ને આપણે હું કર્તવ્ય બને હે જેની આપણે જિમ્મેદારી ખતે અગાડી વધી શકો એનું પાલન કરીને તે આ વાતે આપણે ભાઈ બોન કથી આયસ પૂરી થાય હે હવે દેખી રહી હે કે ટાઈમ ભી થઈ જાય આપણે કાર્યક્રમ કથી સૂટ પડવાનું સૂટ તે પડે પણ જાતક હતી પેલ આપણે ભાઈ બોન ને કાર્યક્રમ નું પતું આપણે બતાડી દઉં
1: હવે તો ભાઈ બોન લખી લો અમારું પતું હે કાર્યક્રમ સમસ્યા સમાધાન વાગ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારો પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા આણા ફોન નંબર માટે અમારો ફોન નંબર હે 9460051234
0: તો ભાઈ બહેનો ફેરી મલંગા અણાસ કાર્યક્રમ મેં અણાસ ટેમ માંથી એક નવા વિષયની હાતી તાર હુદી
1: રામ રામ રામ રામ

0: મારું નામ ગિલ્લી હે ને હું મુન્નીની મોટી બોન હું. એક દાડો સ્કૂલ થકી આવી તો દેખ્યું કે મુન્ની ઘણી રોઈ રહી હતી, તો હું સમજી કે પાણીની તર લાગી રહી હે. તો હું દોડીને બા કને ગઈ ને કીધું કે બાબા મુન્નીને તર લાગી હે તો એને પાણી પીવડાવ દે. બાએ હફતિંગ ના કહી દીધું ને મને કીધું કે 100 મહિના સુધી મુન્ની કેવલ એની માનું દૂધ જ પીએગા ને અગર આપણે મુન્નીને કાંઈ ભી ખવડાવંગા તો એને દસ્ત લાગી જાગા. તો પછી બીજી વખત મુન્ની રોઈ તો મેં કાન મેં કહી દીધું કે 100 મહિના સુધી તને કેવલ માનું દૂધ જ પીવું હે.
1: સ્તનપાન વિકલ્પ નહીં સંકલ્પ હે. ભાઈઓને બોનો, જૈવરે ગ્રામ સભા મેં બોને બોલે હૈ તો ફેસલો મજબૂત થયે હૈ. વન અધિકાર સિર્ફ કાનૂન નથી, માં જંગલ થકી જોડ્યું બોનનો રિશ્તો હૈ. જે જંગલ મેં હમઝે હૈ ઈ એનાને રક્ષા કરે હૈ. તો આવો બોનની ભાગીદારી બઢાવા, ગ્રામ સભા મજબૂત બનાવવા ને જંગલનું ભવિષ્ય સુરક્ષિત કરવા. બોનની આવાજ વિકાસની અસલી પહેચાન હૈ.
2: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે. શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ. હર બચ્ચે કી પઢાઈ હમ સબકી જિમ્મેદારી હૈ.
2: હોવે જયવરે સબ સોરા ભણેગા, તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા. શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક. વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.

0: સીમાબોન ગીત તો અહીં પૂરું ને અણસ ગીત હાથે આપણે પણ સૂટ પણ આશા કર કે આજે જે ભી વાતે કરી આપણે કાર્યક્રમ ખેતીવાડી મેં એ આપણે કિસાન ભાઈ બોન ને ગમી હુંગા
1: હોવે જાગૃતિ
0: તો કિસાન ભાઈ બોન આપને અમારું આજનું આ કાર્યક્રમ કેવું લાગ્યું એના બારામાં આપ રાય સુઝાવ આલી શકો અમારે અણા પતા માટે
1: કિસાન ભાઈ બોન અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારું પિનકોડ નંબર હે 3270001 ને વધારે જાણકારી બદલે તમે અમને ફોન ભી કરી શકો અમારે ફોન નંબર માટે અમારું ફોન નંબર હે 9460051234
0: તો કિસાન ભાઈ બોન ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં એક ના વિષય ને હાથે તારું થી પડા સૂટા એ આવજો રામ રામ
1: રામ રામ

0: ઘેરા, તિલ, લીંબુ ને સંતરા, ગોબી, તરબૂચ, આંવલા, ટમાટર નું સેવન કરવું સુવે.
1: હોવે આ સબ સાવધાની રાખંગા ને આ સબ સબ્જી ને દાર ખંગા તો અનિમિયા થકી બચી શકંગા.
2: વાગડ રેડિયો એવમ વાગધરા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
3: પપ્પા પપ્પા, મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
4: બસ યહી તો શરૂઆત હૈ બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા.
3: હોવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.
5: ઠંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
4: યાદ રખી, કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ. હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
3: હોવે જૈવરે સબ સોરા ભણેગા, તારે તો દેશ અગાડી વધેગા.
4: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
3: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
0: થારી મે પાસો લાવો જૂનું હવાદ, સેહત બનેગા એકદમ શાનદાર. બાજરા, જવાર, રાગી ને મક્કા, તાકત ભી ભરપૂર ને પોષણ ભી પક્કું. બારતી નું ખવાનું છોડો, દેશી અનાજ તકી નાતું જોડો.
1: મોટું અનાજ અપનાવંગા, શરીર ને સ્વસ્થ રાખંગા.
2: વાગડ રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

0: અંજલિબોન ગીત ત્યાં શું પૂરું અને ગીત બાદ એક વખત ફેરે આપણે ભાઈ બોનોનું સ્વાગત કરા હા આપણે આજને કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં જેમ કે ગીત થકી પહેલે વિષય વતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હું કે આપણે કહ કે આપણા અધિકાર હું હી પણ આપણે આપણે કર્તવ્યને જાણતા જ નથી.
1: હવે
0: ભાઈ બોન આપણે દેખા કે એક મજબૂત સમાજ કેવળ અધિકારીક હતી નથી બનતું હેમ બલ્કિ જિમ્મેદાર નાગરિક હતું બને હે અધિકાર આપણે સન્માનપૂર્વક જીવવાનો અવસર તે આલે હે પણ આપણો જે કર્તવ્ય હે વે આપણે સમાજને વ્યવસ્થિત ને મજબૂત બનાવે હે.
1: હવે
0: અગર ભાઈ બોનો હર વ્યક્તિ આપણે અધિકારની વાત કરે ને આપણે કર્તવ્યને ભૂલી જાય તે આપણે દેખા કે આપણે સમાજમાં અસંતુલન હેવો બળતું જાય. પણ જયારે આપણે કર્તવ્યને હાથે હાથે આપણે જિમ્મેદારીને બી અંજલિબોન નિભાવ ત્યારે આપણે દેખા કે આપણે પરિવાર સમાજને આપણે દેશ હે આ તી નહીં આ પ્રગતિ નાડી જઈ શકીએ.
1: હવે મનીષાબોન આપણે જે કહો કે સમસ્યા એ આવી રહી હે કે આપણે અક્ષર આ વાતે સાંભળ કે સરકારને આ કરવું જોઈએ, પંચાયતને આ કરવું જોઈએ અને પ્રશાસનને આ કરવું જોઈએ. પણ ઘણા કમ મનક આ વિચાર કરે હે કે હું આપણા ગામ ભલે હું કરી શકું, હું આપણા પરિવાર સમાજની પ્રતિ હું કર્તવ્યને ને હરતી નિભાવી શકું. આ સોચ હે મનીષાબોન એ આપણા સામાજિક જિમ્મેદારીને કમજોર કરી દેવે. આપણે દે કહો કે કેવળ અધિકાર જ માટે જોર નથી આલવું આપણને, આપણને ખુદની જિમ્મેદારીને બી સમજવું હોકા. આ સવે વાત આવે કે મનક જે હે એ અધિકાર જ માટે જોર કે માલે હે આના હું કારણ હે તો આપણે દે કહો કે કર્તવ્યને પ્રતિ જાગૃતતાની કમી એટલે સ્કૂલ ને સમાજ માં અધિકારની જે ચર્ચા હે એ તો થાય હે પર કર્તવ્યની જે ચીજે હે એને માટે કમ ધ્યાન આલ્યું જાય હે. એની સાથે વ્યક્તિગત સોચને વધાવવું એટલે જે મનક હે એ સામૂહિક હિતની બજાય આપણી ખુદની ચીજને વધારે પ્રાથમિકતા આલે હે, ખુદને બદલે વધારે સોચવા લાગી છે હે. એની સાથે આપણે દેખો કે હર સમસ્યાનું સમાધાન કેવળ આપણે સરકાર ને બીજે જે પ્રશાસનનો મન કહી એને માટે છોડી દો કે એ કરેગા તારે જ થાકા તો બીજા માટે જે નિર્ભરતા હે એ આપણને આપણા કર્તવ્ય તકી સીટી લઈ જાય હે. હવે આપણે દેખો મનીષાબોન કે સામાજિક ભાગીદારીની કમી એટલે ઘણા જે મન કહે એ ગ્રામ સભા, શ્રમદાન, સ્વચ્છતા અભિયાન ને સામુદાયિક જે ગતિવિધિ હે એમાં ભાગ જ નથી લેતા. એ ખુદના જીવનમાં એટલા વ્યસ્ત થઈ ગયા હે કે આ જે મહત્વપૂર્ણ કાર્ય રહે હે જે આપણા ગામને, આપણા દેશને, આપણા ફરાને વિકસિત કરે હે એનાની ચીજે માટે આપણે ધ્યાન જ નથી આલી દ. અનુશાસનની કમીની વાત કરો તો આપણે દે કહો કે નાની નાની જિમ્મેદારીની ભી આપણે અંધી કરી દ જે ધીરે ધીરે મોટી સમસ્યાનું કારણ બની જાય હે.
0: હવે અંજલિબોન આ તે આપણે ભાઈ બોનને વતાડ્યું કે એના હું કારણ થઈ શકે જેન ખતે આ વધી રહ્યું આપણે સમાજમાં. આજ અગર દુષ્પરિણામની વાત કરીએ તો આપણે દે કહો કે આપણે જે સાર્વજનિક સંપત્તિ હે એને આપણે નુકસાન પહોંચાડવા હમ સડકન એ સ્કૂલ ને તાલાબ ને પાર્ક ને આપણે જે પાર કરી વેને આપણને નુકસાન પહોંચાડવા હ મન કહું હોસે કે આ જે સબ હે આ તો સરકારનું હે તો અમારે શું કરવું હે એમ કરીને આપણે દેખતા જ નથી ને એના માટે ધ્યાન જ નથી આલતા ને આપણ હે વણનું વગાડો જ કર હમ. એને સાથે આપણે દેખા કે સામાજિક સહયોગ હે વો ભી કમ થતું હતું દેખાઈ રહ્યું હે. મન કહી વે એકબીજાની મદદ કરવાની બજાય એકબીજા કતી શિકાયત કરી હે, એકબીજાને હાથ નથી આલતા હે, એકબીજાને બુરાઈ ગાઢવી આ જ કામ કરી હે ને આપણે દેખો કે એનકો તો આપણે વિકાસ એ વો ભી પ્રભાવિત થઈ રહ્યું હે. જ્યારે નાગરિક એકબીજાનો સહયોગ ન કરેગા તે જે યોજના હે વિણન લાભ ભી નથી મળેગા. આપણે સોરમાંથી હે ભી ગલત પ્રભાવ પડી રહ્યો હે. આપણે સોરને ખાલી આસ નહીં કાઢવું હે કે આપણે મોટો બનીને આપણે અધિકારને વાત કરવી હે પણ આ ભી કાઢવું હે કે સોર આપણે અધિકારને તે વાત કરો કઈ નહીં પણ એને સાથે આપણે કર્તવ્ય હું હે ને આપણી જિમ્મેદારી હું હે વી ભી આપણે હાથે લઈને ડૂએ હે ને વો ભી આપણે પૂરું કરવું હે.
1: હવે મનીષાબોન એને સાથે આપણે દેખો હો કે મનક જે હે એ વિષય થકી અપેક્ષા રાખે હે ને ખુદ અગાડી થઈને કાંઈ નથી કરતું. એને કારણે આપણે દેખો હો કે સમાજમાં વિશ્વાસ ને અનુશાસન કમજોર થઈ રહ્યું હે. માઇન્ડ બોનો આ સવે વાત આવે કે આપણે જે આમ નાગરિક હો એના કર્તવ્યની જાણકારી આપણને હરતે હોવી સુએ ને આપણા હું કર્તવ્ય હે. આપણા કર્તવ્ય હે ભાઈન બોનો કે આપણે સાર્વજનિક સંપત્તિની રક્ષા કર, સ્વચ્છતા બનાવીને રાખ, પાણી ને બિજલીની બચત કર, કાનૂનના નિયમોનું પાલન કર, મતદાન કર, પર્યાવરણની રક્ષા કર, ગ્રામ સભા ને સામુદાયિક જે કાર્ય હે એમાં ભાગ લ, ગરલા જે મન કહે આપણી જે બોને હે સોર હે એનાનું સન્માન કર ને સમાજમાં ભાઈચારા ને સદભાવની ભાવનાને વધાવીને રાખ. આ સબ આપણા કર્તવ્ય હે જે હર મનકની અપનાવવા જોઈએ હે. હવે આ વાત આવે સમાધાનની તો આપણે જે સ્કૂલ હે, પરિવાર હે, એ સમાજ હે પણ સબને સમાન મહત્વ આલવું હોકા. જે વખત આપણે અધિકાર ને કર્તવ્ય બે ને એક હાથે લઈને હેંડંગા તો જ બદલાવ શરૂ થાગા. સૂર્યને કેવળ આપણને અધિકાર જ નથી હિકાડવો બલ્કે જિમ્મેદારી બી હિકાડવી હોકા. એ આની શરૂઆત આપણે દે કહો મનીષાબોન પરિવાર તકી જ થાય હે. ગ્રામ સભામાં ભાગીદારી આલવી હે એટલે હર નાગરિક ને ગામ ના વિકાસ થકી જોડવો હોકા તો આપણા જે નિર્ણય હે ઈ અસલ થાયગા.
0: હવે અંજલિ બોન એને સાથે કેવું ચાંગા આપણે ભાઈ બોન ને કે વર્ણન માં સામુદાયિક સેવાની ભાવના હે વે બી વિકસિત કરવી હે. શ્રમદાન, પોદારોપણ, સફાઈ અભિયાન, જળ સંરક્ષણ જેવા કાર્ય હિ વર્ણામાં આપણે સબને સહયોગ કરવું હે. અંજલિબન કેવું ચાંગા કે જયારે આપણ ખુદ આપણે અણા નિયમોનું પાલન કરંગા, આપણે અધિકાર હું હે, આપણે હું કર્તવ્ય બને હે એને હમસંગા, તે વેણે ખતે આપણ બીજા મન કહે વર્ણને બી પ્રેરિત કરી શકંગા. એને સાથે ભાઈ બહેનો કેવું ચાંગા કે અધિકાર માંગ પણ આપણી જિમ્મેદારી હાથે આપણે માંગવો હે, ને આપણે કર્તવ્યને બી આપણે નિભાડવું હે. આપણે આ સમજ વિકસિત કરવી હે કે આપણે અધિકાર ને કર્તવ્ય હે વેને બી ને હાથે લઈને એન્ડ. અંજલિ પણ કેવું ચાંગા કે આપણે જે કર્તવ્ય ને અધિકાર રહી એકબીજાને પૂરક રહી, અગર આપણે અધિકારસ માટે જોર દેંગા તે આપણે આ બી ને સાલેગા તો આપણ સમાજ એવો માં રીજેગા, આપણ આગળ ને વધી શકંગા. આપણે અધિકાર તે આપણે સબ આપણે ધ્યાન મેં રાખવા હે, એને સાથે આપણે કર્તવ્ય હું બને હે, આપણે હું જિમ્મેદારી બને હે, આ સબ લઈને આપણે આગળ એંડવું હે. એણ ખાતે આપણે દેખો કે આપણે પરિવાર આપણે સમાજ હે વો હે પ્રગતિ આડી વધેગા.
1: હવે મનીષા બોન આપણે ભાઈ બોનો ને આસ કેવું ચંગા કે અધિકાર આપણાને સુવિધા લે હે, પણ કર્તવ્ય આપણને એક અસલ નાગરિક બનાવે હે. જાહર મનક આપણા કર્તવ્ય ને નિભાવે હે વા અધિકાર આપણે આપસ સુરક્ષિત થઈશા. એક જિમ્મેદાર નાગરિક ઈસ હે જે એક મજબૂત સમાજ ને વિકસિત રાષ્ટ્ર ની સપ્તકી મોટી તાકાત બને હે. અધિકાર ની કર્તવ્ય એક સિક્કા ના આપણે કહી શકો કે બે પહેલું હે. અગર આપણે કેવલ અધિકાર ની માંગ કરંગા ને કર્તવ્ય ની અનદેખી કરંગા તો સમાજ માં અસંતુલન પેદા થઈ શકા, પણ અગર આપણે પરિવાર, ગામ ને દેશ ની પ્રતિ આપણી જિમ્મેદારી ને હમઝીને અને નિભાવંગા તો વિકાસ ની રાહ આસાન થઈ શકા. આજે આપણે એની વાત નો સંકલ્પ લેવો હોગા ભાઈ બોનો કે આપણે અધિકાર ને પ્રતિ જાગરૂક ન, પણ આપણા કર્તવ્ય ની ભી હાથે પૂરી ઈમાનદારી તકી જિમ્મેદારી તકી ને સંવેદનશીલતા ને હાથે નિભાવ. કેમ કે એક જાગરૂક નાગરિક સમૃદ્ધ ગામ સશક્ત સમાજ ની વિકસિત ભારત ની નીવ કહેવાય હે.
0: હવે અંજલિ બોન આપે ઘણી અસલ વાત કીધી, જેમ કે કાર્યક્રમ ના માધ્યમ કથી આપણે ભાઈ બોન કથી આપણે વાતે કરી રહ્યા તો કે આપણે અધિકાર હું હે ને આપણે હું કર્તવ્ય બને હે જેને આપણે જિમ્મેદારી ખતે આગળ વધી શકો એનું પાલન કરીને, ત્યાં વાતે તો આપણે ભાઈ બોન ખતે આયસ પૂરી થાય હે. હવે દેખી રહી હે કે ટાઈમ બી થઈ જ્યો આપણે કાર્યક્રમ કથી સૂટ પડવાનું, સૂટ તે પડે પણ જાતક હતી પેલ આપણે ભાઈ બોન ને કાર્યક્રમ નું પતું આપણે બતાડી દઉં.
1: હવે તો ભાઈ બોન લખી લો અમારું પતું. અમારું પતું હે કાર્યક્રમ સમસ્યા સમાધાન, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગધરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા આણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234.
0: તો ભાઈ બહેનો ફેરી મલંગા અણાસ કાર્યક્રમ મેં અણાસ ટેમ માંથી એક નવા વિષય ની હાતી. તાર હુદી
1: રામ રામ રામ રામ.